0: છે, સબ ચોખ્ખું ચોખ્ખું છે, ઓર ક્યું કી, આજ છે ગુરુવાર. તો આજ છે બાતા અપાર, ચડેલો આપણી મેલેડીઝ કે સંગ સંગ બોલી કો ભી રંગ. તો સાથ રહીએ, સુનતે રહીએ રેડિયો પિંક સિટી 100.3 FM, ઓર ક્યું કી, રેડિયો પિંક સિટી 100.3 FM. ગુરુવાર કા હૈ ખાસ દિન, તો સ્વેગ સે સ્વાગત બનતા હૈ બોસ.
1: What I gotta say, 'cause you know there ain't no other way. Love is the message, eh? Y'all ready? Let's go.
2: Yeah.

0: आप सुन रहे हैं FM रेडियो पिंक सिटी।
1: ते सुन रहा हो चटकीलो राजस्थान 100.3 FM माला। काई तो खास छे और काई तो बात छे।
2: 11:30 और पूरा 5:07 रेडियो सिंह पिंक सिटी 100.3 FM और चटकी लो राजस्थान में हमारी जान। आज बात हो रही है अशी कोई चीज इंसान काम या समय वो खास समय जी को थाने रहे चाहे इंतजार जी की थी बात जो छो। तो संध्या माने फोन करया और संध्या बता छे कि हमारी शादी ने 4 साल होगा और मने जो छे वो इंतजार रह संडे को। और संडे को इंतजार यानी कि रविवार दी इतवार को इंतजार इले रहे थे क्योंकि मने मारा पति 4 साल होगा कोई अशो रविवार गोन गयो भाई। मतलब वो कोई दी इतवार की जया मान लियो कि मैं थोड़े अंडी उंडी ने कोड़े चलेगी या वंडे कोने या कोई अशी परिस्थिति होगी तो बात अलग छे। नहीं तो अशो कोई दी इतवार गोन गयो जद वे मने सरप्राइज गोन दे। तो भाई वह जो छे ना वह अलग सी एक जो सरप्राइज वाली बात ने पार्टी मिले छे मने तो उनको इंतजार रहे छे। कदी वे आया हो छे कि दी इतवार के दिन सुवारी सुवारी वो मने चाय बना पकड़ा दे छे कदे मने कॉफी डेट पे ले जा छे कदे घूमबा ले जा छे कदे मूवी ले जाला कदे चाट खिलावा लेगा कहीं भी कौन हो लो तो कहला ले चाल चाल पान खिला ले हूं आजा घुमा ले रहा हूं। तो मन तो संडे को इंतजार रहे छे क्योंकि संडे ने मने पतो छे मने कहीं ना कहीं सरप्राइज जरूर मिले लो। और जो भी हो छे कि कोई ना कोई संडे अशो भी आ जा छे कि अच्छा ला चाल। तो वे मने मतलब आराम से खूब शॉपिंग वॉपिंग करा छे संडे को तो मने बहुत ही इंतजार रहे छे। और 4 साल होगा मारा हर संडे अशाई निकले छे। और बिल्कुल मैं तो भगवान से यही दुआ करा ला कि थाका आबा वाला जत्रा भी संडे जो भी दीतवार छे वे अशाई खड़े। और पूनम जो है वे कहे छे कि मने गोलगप्पा खाबा को बहुत शौक छे। पूनम दिल्ली की हैं और पूनम को जो ब्याह छे वो होगो जयपुर में। तो बोले माँ का दिल्ली में तो यानी पुचका और ये सब खे छे। मारा दिल्ली का जो गोलगप्पा छा मतलब दिल्ली का तो मैं याद ही करूँ छू मने अतो शौक छे। माँ की दिल्ली की चाट जो छे घनी प्रसिद्ध छे। तो जयपुर में भी आई तो एक दो जगह की जो छे ना वे मने घना चोखा लागे छे। तो मैं इंतजार करूँ छू कि देखा कुन को साथ मिले और मैं गोलगप्पा खाबा जाऊं। तो बिल्कुल भाई देखो अलग अलग चीज़ा छे जाको अलग अलग लोगों ने इंतजार रहे छे। और इंतजार तो इंतजार छे है ना हो ही सके छे। और अब देखा छे कि फोन लाइन के जरिए कौन छे जो वहाँ के साथ जुड़गा। हेलो जुड़बा से पहली ही या को वहाँ से संपर्क टूट गो लेकिन थे वहाँ के साथ संपर्क कर सको छो। संपर्क करवा के लिए माँ की लाइना 2200-800 और बता सको छो माने कि वो खास चीज जी को छे थाने इंतजार। हेलो
3: हेलो
2: नमस्कार जी
3: मेरा नाम अनस।
2: अच्छा अनस कोड़े से बोल रहे छो?
3: हम जोरावर सिंह गेट से बोल रहे
2: हैं। अच्छा जोरावर सिंह गेट से बोल रहे छो। तो बताओ अनस काई को इंतजार रहे छे थाने?
3: हमें तो बारिश का इंतजार है बस नहाएंगे बारिश में बहुत गर्मी हो रही है ज्यादा।
2: अच्छा आपको बारिश का इंतजार है क्योंकि बहुत ज्यादा गर्मी हो रही है।
3: और हम ब्लॉक प्रिंटिंग का काम करते हैं।
2: अच्छा ब्लॉक प्रिंटिंग को काम करो छो। धन्यवाद जी। और फेसबुक पेज पे वहां से जुड़िया मीनू सिंह पंजाबी जी वे कहे छे मुझे तो आम का इंतजार रहता है क्योंकि मुझे आम बहुत पसंद है। जैसे कि सभी लोग बोल रहे हैं बारिश का इंतजार और वीक में आपका संडे तो हमारा होता ही नहीं। तो वो मीनू जी कहे छे कि गुरुवार ने माँ को संडे माँ को होवे कोने भाई। या तो देखो मने लागे छे एक बहुत बड़ी शिकायत है और बहुत सारी महिला छे जाकी शिकायत है कि हाँ भाई संडे सबको आ छे लेकिन माँ को कोई संडे को ना आवे क्योंकि संडे जो छे वो लोगों के लिए फंडे हो छे लेकिन माँ के लिए तो वो अशो हो जा छे कि बस काम ही काम काम ही काम काम ही काम। और राजस्थानी गाना की भी एक जना फरमाइश करया छे। तो बिल्कुल जी राजस्थानी गानो भी थाने सुनावला। नरेश कुमावत जी कहे छे कि मने तो इंतजार रहे छे शाम ने घरा जावा और मारी 2 साल की जुड़वा गुड़िया छे वहाँ से मिलबा को। वे दोनी अभी 3 साल की छे और वाने भी इंतजार रहे छे पापा से मिलबा को। वहाँ को नाम छे मिष्ठी और मान्या। तो भाई बिल्कुल मिष्ठी और मान्या था का जीवन में मिठास घोले रखे। और यो जो मीठो सो इंतज़ार छे भाई घर में अगर जो बच्चा हो तो વાકું તો બિલકુલ, મતલબ મને લાગે છે ક્યુંકી આપા આપકી સારી જો થકાન હોય છે સબ ચીજ છે ને વાને ભૂલ જા છે. ઓર શંકર કુમાવતજી કહે છે કે માને તો દાલ બાટી ચૂરમું ખાવા કો ઇંતજાર રહે છે. વિવેક ખોવાલજી કહેવે છે, વિવેક ખોવાલ રીના વર્મા, કે માને તો સાવન કો ઇંતજાર છે. બિલકુલ જી, સાવન કો બારિશ કો જો ઇંતજાર હે વો તો મને લાગે છે ઘણા હી લોગાને છે, હે ને. તો બારિશ કો તો છે હી, લેકિન ફેર ભી કોઈ એસી ચીજ હો સકે છે જી કો થાને 12 મહિના ઇંતજાર રહેતો હો કે હા ભાઈ યા જો ચીજ છે યા તો મને મતલબ કદી ભી મિલે કાંઈ ભી હો, લેકિન મને ઈ કો તો ઘણો હી ઇંતજાર રહેવે છે. તો અગર છે કોઈ એસી ચીજ, કોઈ એશો ઇન્સાન, કોઈ એશો કામ, તો થે જોડ સકો છો માસે ઓર બતા સકો છો માકી લાઈના 2200-800 ઓર અબાર માકી લાઈન કે જરીએ દેખા છે કે કુણ છે જો જુડ ગા છે માસે, લેકિન જુડવા સે પહેલી હી શાયદ વાકો સંપર્ક ટૂટ ગો. હલો હલો, નમસ્કાર. રામપાલ જી, થોડો સો રેડિયો સેટ સે દૂર આવો ઓર થાકો જો ફોન છે વો સ્પીકર પે હો તો સ્પીકર પે સે હટાઓ. તો અબ બાત કરો. અચ્છા, બારિશ ને હોલી તો ફસલ ક્યાં હોલી, તો થાને ભી બારિશ કો ઇંતજાર છે. અચ્છા ચાલો, બારિશ તો હોઈ જાલી, અતરા મને કે ઇંતજાર કરે છે. થાકી આવાજ મહા કને સાફ સાફ કોન પહોંચરી, તો મેં સબ જો જો ભી માસે જોડનો ચાહ છા સબને યહી કહેલા કે દેખો જદ ભી ફોન લાઈન કે જરીએ થી માસે જોડો છો તો થોડો સો રેડિયો સેટ સે દૂરી ઓર થોડી સી એક કોઈ અશી જગહ જંદે થોડી સી મતલબ આવાજ થાકી સાફ આ સકે ઓર ફોન ને સ્પીકર પે મત રાખ્યા કરો, નહીં તો વા આવાજ ગુંજે છે તો ફેર કઈ છે સાફ આવાજ આવે કોને. તો થે જોડ સકો છો માસે, બતા સકો છો માને કે વો ખાસ ચીજ, વો ઇન્સાન, વો કામ, વો ખાસ સમય જી કો થાને રહેવે છે હમેશા ઇંતજાર. હેલો
4: હેલો,
2: નમસ્કાર.
4: નમસ્કાર જી, રામ રામ.
2: રામ રામ, કોણ બોલ રહ્યો છે?
4: હીરાલાલ શર્મા.
2: હીરાલાલ જી, કોડે સે બોલ રહ્યા છો?
4: યે ખાદી ગ્રામોદ્યોગ ભંડાર મુરલીપુરા એક નંબર.
2: અચ્છા, તો યો બતાવો થાને કઈ કોઈ ઇંતજાર રહેવે છે?
4: માને પહેલો ઇંતજાર તો રહેવે છે કે ભાઈ 10-20 દુકાન ખોલો, ઓર દૂસરો ઇંતજાર રહે છે.
2: હા, થાકી આવાજ બહોત ગુંજરી છે થોડી સી આવાજ.
4: ગુરુવાર ને બહુ ઇંતજાર રહે છે કે આપા રાજસ્થાની ગાના સુણા મેડમ શું બાતા કરા.
2: ભાઈ દેખો, આપણી બોલી, આપના ગીત, મને લાગે છે વાકો તો ચાવ એક અલગ હી હો છે ઓર વો શાયદ મા સબને રહે છે, ઈ લીએ હી શાયદ બાત કરવા કે લીએ અતા લોગ જુડે છે, ક્યુંકિ આપણી માટી સે જો જોડાવ છે વો તો સચ મેં ખાસ હી હો છે. ઓર આપ દેખા કુણ છે મા કી સાથ. હલો
5: હલો મેડમ,
2: નમસ્કાર.
5: બોલું છું મેં રાજેન્દર.
2: હા રાજેન્દર જી, બતાવો.
5: પેલી ફોન કરે છે, મારા સમજમાં કોણ આવે છે પેલી ટાઈપ પૂછ રહે છે.
2: આ બાકી વાત સમજ મેં.
5: હા દેખો મેડમ જી, પેલી મેં જ્યાં છોટા જાના તો સગરાત કા ઇંતજાર કરે છે, મેં તો સગરાત કા દાવો કા દાવો તો સગરાત ને તો મને 5-4 ચેત હો જાઉં છું.
2: અચ્છા,
5: ઓર અબ કાય છે, અબ શોક રિયો કો ને, અબ તો દિવાળી કો ઇંતજાર કરે છે.
2: અચ્છા,
5: દિવાળી કો ઇંતજાર કરે ભાઈ, દિવાળી કા દાવો તો કપડા બડા છુટ્ટિયા ભી આ જાવો છો માકી.
2: અચ્છા, છુટ્ટિયા આ જા છે, પટાકા ભી ચલાવ છો?
5: હા.
2: અચ્છા, ઓર
5: પટાકા થોડા આવી જા.
2: હા, તો પટાકા છોડાવો છો, મીઠાઈયા ખાઓ છો, હે તો દિવાળી કા. તો અચ્છા, તો સંક્રાંત પે પતંગા કોણ ઉડાવો અબ?
5: નહીં, ઉડાવો છે પર એક દો ઉડાવો છે.
2: અચ્છા, જ્યાદા કોણ ઉડાવો?
5: હાથ દુખ લાગ જાવો છે. મેં તો ઉડાવો છે લેકિન હાથ દુખ લાગ જાવો છે.
2: બિલકુલ, યા બાત બિલકુલ ઠીક છે, લેકિન હા જયપુર મેં જો રહેવે છે ઓર જો જયપુર કોઈ હી છે, મને ગુણ લાગે કે સંક્રાંત બિના પતંગ ઉડાયા વાકી સંક્રાંત પૂરી હોવેલી, ચાહે કાંઈ ભી હો, હવા ચલે ને ચલે, કશું મોસમ હો, લેકિન સંક્રાંત અગર આબાવાળી છે. ભાઈ બિલકુલ, દેખો મને લાગે છે યાહી તો જયપુર કી ખાસિયત છે, હે ને. હર જો ત્યોહાર છે ઉકી એક અલગ હી ખાસ બાત, અલગ હી રોનક હો છે. હેલો
6: હેલો,
2: નમસ્કાર. અચ્છા, કોણ બોલ રહ્યા છો?
6: મીનુ કંવર.
2: હા,
6: મીનુ કંવર.
2: મીનુ?
6: હા જી, મીનુ કંવર.
2: મીનુ તંવર?
6: હા જી.
2: અચ્છા, તો મીનુ જી બતાવો થાને કઈ કોઈ ઇંતજાર રહે છે?
6: મન તો એક હી રહે સર, અજમેર બહાર રહે વિદેશ.
2: હમ,
6: એક સાલ 2 સાલ આવે.
2: અચ્છા, हाँ बिल्कुल जी, देखो मारा वो था कि बात सुन तो वो गानो छे ना कि मारा पिया गया रंगून तो बिल्कुल देखो भाई, अगर परदेश में पीव रहवे तो फिर पिया की याद तो आवेली आवेली, और वो जो इंतजार छे वो सच में मने लागे छे भारी छे। एक अशो इंतजार जो सच में एक एक पल एक एक दिन घणो भारी करे छे। हेलो,
7: हाँ जी मैडम, गौरव से।
2: हाँ अभिषेक जी कोड़े से बोल रहे हो?
7: अभिषेक नहीं, अक्षय, महेश नगर से।
2: अच्छा अक्षय महेश नगर से, हाँ बताओ अक्षय।
7: मैडम बरसात की इंतजार करते तुम तो?
2: नहीं अभी हाँ। तो बरसात को इंतजार कर रहे हो, लेकिन वया थाने काई कोई चीज कोई काम कोई इंसान छे जी को इंतजार रहे छे?
7: मैडम मेरा काम को बहुत इंतजार है मैडम, मेरा काम मिलता है तो मैं छोड़ता नहीं मैडम।
2: अच्छा आपका काम काई का है?
7: मैं जवाहरात का काम करता हूं मैडम।
2: ओहो भारी, बहुत महंगो काम करो छो ते। हाँ नहीं बिल्कुल सही बात है, जड़ाई को जो काम हो चे और ई में बहुत सबर को काम हो चे।
7: आ, मैं, बहुत यो
2: बिल्कुल बिल्कुल यो मैंने पतो चे, यो काम बहुत